ડર મરે નામ ડે કોય ને ડર બૂડ મરે પર કોય ડર મે કર કર મે ડર જાણે તખ્ત નિવાસ સચમન પાણે ચૌદસ ચૌદે તમે લે પાવે રાજસ તામસ સદકાલ સમાવે સસ્યર કે કર સો સમાવે જો જો તે કે સમાવે ચૌદસ પવન પતાલ સમાવે ખંડ બ્રહ્માંડ રહેલો લાય